0: கல்வி தொழில்
1: பிரக்ஞாவே தொடர்குழு விவரக்கரண ஆத்தியாத்மிக ஹண்ட
2: FM 95.2 ஒசே ගාලු දිස්ත්‍රික්කයට සහ අන්තර්ජාලයෙන් සුදුල රේඩියෝ .lk අරහා මුළු ලොවටම
1: සුදුල කුවන් රේඩියෝ